એફએમએક્સ 103.5 મેગાહર્ટ્ઝ લગાયત ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઇલ એપ સાથે આકાશવાણીકો દાર્જીલિંગ એફએમ 100.2 મેગાહર્ટ્ઝમાં હામી આકાશવાણીકો ખરસાંગ કેન્દ્રબાટ બોલી રહેછૌ. અબ પ્રસ્તુત ગર્ન લાગી રહેછૌ સંગીતમય પ્રસ્તુતિ સ્વર માધુરી, જસમાં હજુરલાઈ સુનાઉન લાગી રહેછૌ વિવિધ કલાકારહરુકો સ્વરમાં આધુનિક ગીતહરુ. ત પ્રથમ પ્રસ્તુતિ સ્વીકારનોસ રાકેશ લામાકો સ્વરમાં.